જોતો નહીં હોતો અહીં. સાથ જ વૃક્ષારોપણ કરનું, જલ સંચયન અપનાવવાનું, સંરક્ષણ કર પ્રતિ લોગ નખ જાગરૂક કરનું ભી મહત્વપૂર્ણ છે. ભાઈ બહેનો, હમારા માનનીય પ્રધાનમંત્રીજીને ભી વૈશ્વિક સંકટ ન બઢતી ઈંધન કિંમત ન કા બીચ દેશ કી અર્થવ્યવસ્થા કા મજબૂત કરના કા લેણા જનતા સી સાત મહત્વપૂર્ણ અપીલ ન કરી, જેમાં ઈંધન બચાનું, સ્વદેશી અપનાવવાનું, ન વિવેકપૂર્ણ ખર્ચ પર જોર દીધો જ. સાથ જ વર્ક ફ્રોમ હોમ, ગોલ્ડ ન વિદેશ યાત્રા સી પરહેજ, વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતી, ખાદ્ય તેલમાં કટોતી, ન ઇલેક્ટ્રિક વાહન પર જોર દીધો જ. ન ભાઈ બહેનોહોણ, એની અપીલ નો ઉદ્દેશ્ય રાષ્ટ્ર ખ પહેલા રક્ત હુઆ આર્થિક લચીલાપન ખબી બઢાનું છે. તો ભાઈ બહેનોહોણ, વાત તો આગળ હમ અરુ કરાંગા, પણ આવો અબ થોડો મનોરંજન કરાંજ. ન સુણાંજ કાંતા ચૌહાણ ન સાથી નકો ગાયેલ યોની માડી લોકગીત.